0: એ મારી એકલ સુઝી બદલ કો લાફી
1: એહેન તા અસલુસ હાદ દેરે દો અલે કમ હાદ લોબી ને દે મી ઉંગુલુની
2: સાબ હે મારી હાં તો એપુની ડોક્ટર બાય બદલ કરવા હકે
3: મિલેટિયા ગીત બાર લિફાવા ડોક્ટર બાય કોડ ઇતબદ કુ ગિન અનનો દોયલે બેનો કુલે કુ બેનો સાઈઝ વસ મીરવાન એકમ કુ કોઈ નિમાણિત કોણ